કોડી પડે હવે ગુણગાર તો મિસાદ ના મારીએ જેહા કાલી કાલણા તે મેહો ના ઉપચારીએ એસી કલોના ખેડીએ જે દરગે ગયા હારીએ પડ્યા તે ઉમિયા વિચાર કે વિચારીએ ચલે સોગે મારીએ ચલે સોગે મારીએ।